શબ્દ જ્ઞાવ શબ્દ અંબી શબ્દ બ્રાહ્મણે ખત્રી શબ્દ સુર શબ્દ શુદ્ર શબ્દ પ્રાગત સારૂપ શબ્દ એક શબ્દ જે કો જાણે પ્યો સારૂપ શબ્દ એક શબ્દ જે કો